사성 아무래도 그는 가인 사득성 사르타나 감 나는 사득성 사불자남 사득성 나이가시가 다르시나 베르도 호드네할 사득성 그루크다 하라야 사득성 나르크 파라하라 사득성 이하 우하 소일라 사성 비처르터메일라 조차의 소위 팔바바 사득성 나 비르타자바 바라브람 사드르드 바세란 우드라 사드 손라사 사득성 수노 하르나오 사성 하르케 군가오 साधुक संग न मंते बिसरा सा संसार पर नस्तरा साधुक संग लगे ब्र मीठा साधु कह संकट कर डीठा सा संग भया गया कारी सा संगत बही हमारी साधुक संग मिटे सब रोग नानक साध बैठे संजोग साधु की महिमा भेद ना जाने जेता सुने तेता बखियाने